રાજી જી ડગા પ્રોગ્રામ મંગ સર સ્પોન્સર કઈ આર્થોપેડિક એન્ડ ટ્રામા સેન્ટર સવાબી સુમરપુર હમ દ હડુકુ બીમારાન દી સુમરપુર હમ દ રગુનુ બીમારાન દી સુમરપુર હમ દ જુડુનુ બીમારાન દી સુમરપુર હમ દ પટુ બીમારાન દી નો અગોઈ તવાય મા છે ડગા પ્રોગ્રામ સ્પેશિયલી સ્ટાફ્સ દ પારાજી જી زماگرانو او خغودرنو کدرمن دورجن کو کچری تاسوتا دملا مسلوی تاسو ملا خوگیگی کچری تاسوتا د هډوکو مسلوی تاسو هډوکی خوگیگی نو بالکل تاسو راتلی شه او د ډاکټر طارق رحیم صاحب نه خپل علاج تر سره کول شه آرتوپیډک انټراما سرجن ډاکټر طارق رحیم صاحب نه